0: الحسنى وسنقول له من أمرنا يسرا.
1: મેર ગડિંગ બાર ગડિ 33 મિનિટ 40 નોસી કુંતુ મે નોધે કે મેગાહર્ટ્સ દિવે એફએમ નોધે કે મેગાહર્ટ્સ દિવે એફએમ ઉં દેન એમ મે અવા ઓરમિંગ ગેનિસ્તેની મસ્જિદ સુલ્તાન મોહમ્મદ કુરફાનુલ આઝમ ગ મેદ કુરા હુકુર નમાદ કે અડુ વગુતું
2: દિવે એફએમ નોધે કે મેગાહર્ટ્સ

0: Game on!
1: નોંધી કે મેગર્ટ્સ દિવે ફો મેગડી કાર મે કોરિયા ગેંદા ગેમ ઓન મે હફતા કે શો ગનાશુ દેંગ હિફે ગેંદે
2: અને લિબોની દો
1: લિબોની એક મુકા દે ગેમ કોળલંગ એ બજે યાર દેમ મે થી મે નાશુ હે કુરા હિવા કમેન્ટ નું કુરવ મેળે ની કે મે ગેમ મે સેગમેન્ટ ગા ને વરબોડ માફ નો નો નો વરબોડ માફ એ દે મુ અસુ કુરવ મેળે ની સો ઉમીદ કુરા કે ગાબોલ કુરા કે શો ચોઇસ સે મે નમકા મે મસકતે હવાલે
2: બહાર કો હમ ગેનેસ સે ગા ગમે કે મે દા
3: લાવે ખ્યાલમાં લાવે ખ્યાલમાં
1: લાવે ખ્યાલમાં છે
2: લાવે ખ્યાલ
1: તો બા એમે મેર કોલ્લ દેમ વે કમકી શાહુ દેન બસ તક કે
2: ઓકે
1: બસ તક દેર મે નાશો કોલ્લ દેમ વે કમકી ફસ્સે કુંતુ લિબેની કોમે બહા કધિયા બસ મકિયાલ દેના ए हम बस तंग हिमे ने हेन लव की आल तें
2: कोमे तनक बस से सो
1: कोमे तनक बस से का सो के कम को शहु एंगे वर को देन जे ने लव
2: हमा राग लव एन नो नो की एन जे
1: हां ओके हमा होरे लव तक की एन जे तैयार हो दो
2: तैयार
1: एम फुर तम बस पारी